0: ચળતર હોયલા ફર ફર સક્રિયા સક્રિયા ચળબળાઈ નામ ઉરાવ લાગબી સુન તોર કાન ને રાખા જાગા ના કર લે ના બાચે બન ભીતર જાનોર આય બાય ધાન ને આયલા માને કે ટહકાર ને પચાર બી આસ કોનાસ તું કઈ પુને ચિના દેઈ રા પકા ચિતાય રા રાતી દિન ને તપ કરુ બીતા તોર ભાચા આય મુઈ મામા ભાચાર લાગી ગલા જીકા ટાની દુનો નહી માના માની બૈલા ભૈસાર લડાઈ અસન ગોઠમન બરણ બરણ ના ના કરવા જ બિગડે પાની અંદલ હોયલાય લોગ રૂંડલાય સુની મામા ભાચાર કલ કલ આયલા લોક સમજાય કે ના સકોત બુજાય કે ના સકોત સિયાન ગોઠાબા દાય ધર સકલ માંતર લડવા કાજે આચે બલ કાતી બાંધલા કુકડા પુને અસન ના સકે લડી દુનર સવાલ જવાબ ના સરે ઝઘડા ને મન નામ ભરે મામા પુને ફુલાય દેલા ગાલ ભાચા રિસને હોયલા લાલ લાલ મામા ભાચર કલી હોયબાર સુની દુઆરે નિકરલા સોનાય ગાંવર લોગ ગોરલા પાડી રૂંડાલા હાથ ગાંજા કુકડા આસન મામા ભાચા લડવા હાથ મન મન ને સોચી આસે વિચારસી કરચી કરસી આચે લડવું માને કોનાય હાય રે હાય રે દુનિયા અબુજ લોક કાજે સિરા લાગે ના ગુનિયા દખલી દખલી દખાની હજારી મામા ના ચીને ભાચા કે સુરતા ના કરે માચા કે ફોકા ફોકા ભૂતા બાયના છાડી હોયલા હાથ ગજર કાલી તો મામા ભાચા અચ્છા ગોઠ્યા લાય આજ પડલા નજર ઘર જાઓર ગોળ ધુરલા કે નહી ચુટકી લગાવા હતા ચુટકી લગાવા હાથ કાય સુંદર રસ રસા મિસલા માને કે મન કે તૂટાય વાત ના રહે ઘરે ના જાય ઘાટે ભાટાને પડવી મુઈ એતક લોક સમજાવા હાથ ના સમજોત સમજાવાયા તુઈ પાંચ ઘંટા હોયલા માંતર મામા ભાચાર ના સરે ઝઘડા મામા હોયલા સિયાન બુરસી આચે જ્ઞાન ભાચા આચે ધંગડા ટોકી ના થકલા થામી આગે પાછે સુરતા કરસી આચે સુડુક સુડુક કાંસી આચે આખીર લોકે પોસી આચે શિકોળ કાકડ દુઆરે નિકરલા લુગાર આંચર ખુટકે ટોંડે તુરચલા આવરી બલ્લા તાર બુઆ કે કોન હોય બી આસ ના લાગે શરમ બસલા ઘર કે ના ઉજડાવ મન કે ના ટૂટાવ તો કે હોય સી ધરમ ના ચિનલીસ આલે સાંગ બી આચે મુઈ પિચર પિચા ના બલ કોનાય ના બિગરાવ ના અલગાવ એ આય મોર જીવન સાથી દિનભર લકર ધકર માચા જાઈ રે રાતી ના ચિત્તાઈશ ના પત્યાઈશ સાંગ બી આચે મુઈ રાતી આસો મજની આસો નાવલ કોનાય દિન જાકો ભૂરલા બી આસ બેડા ખાણા ને ભૂલા બી આસ ખુરલા લે પરાયસી તુઈ મોકે ભટાઈ બીસ ખાયબા દાય ખુસર ખુસર ખાબા દાય ખુરુસ મુરુસ બુતા દાય ભાચા કટી મહિના ધરમ જોન ના પટાવ તુઈ માચા થર થરતે આયસી આચે ખોડકી આડે ઝાકસી આચે તુઈ પચાર બી આસ કોનાય તુઈ રાતે આસો મજને આસો સાંગ બી આચે મુઈ મન પડલે જદાય આસો ના બોલ કોનાય તુઈ
1: હા તો દખા આજે આપન મન આમચો એ કાર્યક્રમ ને સુંતરલાશ હલવી કહાની ઠાસા આરો ભત્રે ને કવિતા પાઠ તો અસને આપન મન સુનતે રહા આરો જાનતે રહા આમચો બસ્તરચો બોલી મંચો રીતિ નીતિ રુસુમ કે સપાય રેડિયો સુનતો ભાઈ બહેન મન કે ખૂબે ખૂબે સેવા જુહાર.

ઘટના ધરલા আর આપરો જીવના કે એટલો નગત બનાલા আর દખા લોક કાજે બોલે પ્રેરણા আর આદર્શ બનલા સે બોલનો મે હુનમંચો જીવના ને જોન શીખલા સે હુનકે આપરો જીવના કે હરિક ઉદિમ કરસોત બાળતી કરસોત আর લોક કે એ બોલે શીખાય સોત કી કસન આપરો જીવના ને આગર ઉડતો રહે બોલનો મે હુનમન જોન ગોટ કે સાંગલા કી પડા લિખા હોલો મે નોકરીજ કે ની ખોજતો રહે બોલમ દખા હામન મંચો જોન જીવના હુમે હામી નોકરીજ કરલો મે હરિક ઉદિમ ને ની રોક સકું બોલો મે હામી ઓર દૂસર કઈ કામ બલ કરું સકું જસન કી જોચો ઘરે બેડા ખાડા રહે સે હુનકે બેડા ખાડા બલ દુખલાય પોડવાય ઓર જો નોકરી કરતો માને આય હુન જોન બેડા ખાડા હુન જો સેવાત કરુક ની શકે બોલમ હુન બુતાત કરુક લાય ની શકે તો બોલતો ગોટ અસન હોય છે કે નોકરી જ કરલો મેં હામચો જીવના જીવના નહીં રહે હામી આઉર બોલે કંઈ દૂસર કામ મન બોલ કરુન કરી આપલો જીવનાને હરિકાર ઉદિમને રોક શકું જસન એ બહેન સાંગલા લલિતા ઠાકુર કી સ્વસહાયતા સમૂહ કે ચલાલા તો હું મંચો જીવનાને કેટલો બાળતી હોલી બોલું કરી બોલો મેં અસન ગોટ મન કે બહેન મન કે તુમ કે સાંગ તો એ રહે છે કે તુમન મન બોલે એ ગોટ મન કે સુના આર પ્રેરણા ધરા આર આપલો જીવનાને આય કસન એ સપાય ચીજ મન કે ઉતારા આર તુમે ભલે આપલો જીવના કે બાળતી કરતો કાજે કઈ ભલે નંગત બુતા કે કરા દખા જસન કી હામી મૂરને ગોઠ્યાત્ર લુ ખેલકૂદ ચો ગોટ કે કી હામચો જીવનાને યે જોન રોજગાર રહે છે ખેલકૂદ રહે છે યે સપાય હામચો જીવના છે હરિક ઉદિમ કાજે ઇન્સાન ચો જીવના દખા હરિક ઉદિમ કાજે ચી રહે છે સોજે કમાલો કાજે ની જાય કેટલી કમાલો લોક બલ દખા હરિક નિરલો મેં કઈ મતલબ નહીં આર જોન ખીંડી કાદક બલ કમાય છે હોન હરિક ને આપણો જીવના કટાય બદલે હુન ખૂબે નગતાય તો દખા બહેન મન તો ગોટ ગોટને સમ્યા હોલી આર દખા મચો જાતો બેરાબલ હોલી આલે તે જાય દે તુમી નગત રહા હરિક ને રહા આર મકે દિયા વિદા તું ઘર દ્વાર સુનતો સપાય બહેન મન કે મેં રામબતી કરે છે જુહાર.

0: વિવિધ ટીકા લગાવ્યા જાવત હે. એહી કડીમાં ધમતરી જિલ્લામાં ઘલો નોની મનલા ટીકા લગાય બર સ્વાસ્થ્ય વિભાગ ડહાર લે સ્કૂલ લે સ્વાસ્થ્ય કેન્દ્ર તક તૈયારી કરે ગે હવે. છત્તીસગઢી સમાચાર બુલેટિન આપમન આકાશવાણી રાયપુર લે સુનત હો.
1: છત્તીસગઢ કે ખબર લે હે આપકી વાસ્તા અઉ ખબર કે વિશ્વસનીયતા લે હે હમર વાસ્તા. આકાશવાણી સમાચાર રાયપુર કે પ્રાદેશિક સમાચાર બુલેટિન કે સંગે સંગ હમર સમસામયિક કાર્યક્રમ આપ રેડિયો કે સંગ અપન મોબાઈલ માં ઘલો સુન સકત હો. આકાશવાણી સમાચાર ફેસબુક ટ્વિટર ઓર યુટ્યુબ મે ઘલો હાવે. હમર ફેસબુક પેજ હરે છત્તીસગઢ ન્યૂઝ ઓન એઆઈઆર, ટ્વિટર હેન્ડલ CGAIR ન્યૂઝ ઓ હમર યુટ્યુબ ચેનલ હરે છત્તીસગઢ AIR ન્યૂઝ. તો અબ રેડિયો કે સંગે સંગ આપકે મોબાઈલ કે માધ્યમ લે હમ આપ તક પહોંચત હન. છત્તીસગઢ કે હર ખબર પર સુનત રહો આકાશવાણી સમાચાર.
0: આવો અબ આગુ બાઢવો બાચે સમાચાર કોતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હા ન્યૂઝીલેન્ડ કે પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનલા છત્તીસગઢ કે બસ્તર કે પ્રસિદ્ધ ઢોકરા ટ્રી ઓફ લાઇફ ધાતુ શિલ્પકૃતિ ભેટ કરીન. એખરલે બસ્તર કે પારંપરિક જનજાતીય કલાલા આંતરરાષ્ટ્રીય સ્તરમાં નવા પહેચાન મિલે હે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયહા એલા રાજ્ય કે સમૃદ્ધ જનજાતીય સંસ્કૃતિ ઔ પારંપરિક શિલ્પ બર સમ્માન બતાઈન હે. ઢોકરા કલા હા વિશ્વ કે સબલે જુન્ના ધાતુ શિલ્પ પરંપરા કે માને જાથે. એલા મોમ કે સાંચા લે ઢલાઈ કરકે વિશેષ તકનીક લે બનાએ જાથે. ભારત હા કતર કે પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાની કે નિધનમાં શ્રદ્ધાંજલિ દેવત આજ એક દિન કે રાષ્ટ્રીય શોક ઘોષિત કરે હે. શોક દિવસ કે દૌરાન દેશભરમાં વો સબો ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ હા આધા ઝુકે રહી જ્યાં નિયમિત રૂપલે રાષ્ટ્રીય ધ્વજલા ફહેરાય જાથે. આજ કોનો ભી આધિકારિક મનોરંજન કે કાર્યક્રમ નહીં હોહી. પ્રદેશ કે ગ્રામીણ ક્ષેત્રમાં ભૂ સંપત્તિ કે સટીક ડિજિટલ રેકોર્ડ તૈયાર કરે કે સંગે સંગ ભૂમિ સ્વામી મંડલા ઉંખર ભૂમિ ઓ મકાન કે માલિકાના હક પ્રદાન કરે બર રાજસ્વ ગ્રામ સર્વેક્ષણ અભિયાન ચલાય જાવત હે. એમાં રાજસ્વ વિભાગ હા પ્રદેશમાં કુલ 20,551 રાજસ્વ ગ્રામમાં 19,805 ગાંવ કે વિસ્તૃત સર્વેક્ષણ કે કામલા પૂરા કરલે હવે. ડિજિટલ રેકોર્ડ તૈયાર હોયલે ભૂમિ લે જુડે આપસી વિવાદ ઓ મુકદમામાં કમી આહી. उहे किसान मनला बैंक ले ऋण लेबर फसल बीमा और शासकीय योजना के फायदा लेमा घलो आसानी होही. નગરીય પ્રશાસન વિભાગ હા પ્રદેશ કે સબો 194 નગરીય નિકાયલા આને આને મદમાં કરીબન 58,43,00,000 રૂપિયા દેહાવે. ઉહે પ્રદેશ કે 14 નગર નિગમલા કુલ 27,82,00,000 રૂપિયા કે રાશિ જારી કરે ગે હે. આઉ 56 નગરપાલિકાલા કુલ 18,71,00,000 રૂપિયા આઉ 124 નગર પંચાયતલા 11,89,00,000 રૂપિયા દે ગે હવે. દક્ષિણ આફ્રિકામાં હોય વિશ્વસ્તરીય એશિયા પેસિફિક આફ્રિકન આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભિલાઈ કે ખેલાડી અમાન શુક્લા હા ક્લાસિક સ્પર્ધા કે 120 કિલોગ્રામ ભાર વર્ગમાં રજત પદક જીતે હવે. અમાન શુક્લા હા એખર પહેલી પ્રતિયોગિતા કે ઇક્વિપ્ડ શ્રેણીમાં સ્વર્ણ પદક જીતે રહીન. બિલાસપુર રેલવે સ્ટેશનમાં જીઆરપી હા કરીબન 55 કિલો ગાંજા કે સંગ દુ જન મહિલા કે સંગ્રહ 4 આરોપી મનલા ગિરફ્તાર કરે હે. આરોપી મન હા યે ગાંજાલા મધ્યપ્રદેશ કે રીવા લેગત રહીન. આરોપી મંતીરલે જપ્ત ગાંજા કે કિંમત 27,00,000 રૂપિયા બતાયા જાવત હે. ઉહે રાયપુર કે કમિશનરેટ પુલિસ હા ટિકરાપારા થાના ક્ષેત્ર લે 46 કિલો ગાંજા જપ્ત કરે હે જેખર કિંમત 29,00,000 રૂપિયા બતાય ગે હવે. એ મામલામાં એક જન દંપતિ સંગ્રહ 5 જન આરોપી મંડલા ગિરફ્તાર કરેગી હવે. આવબ થોરકુન સમાચાર સારમાં. રાજ્ય સરકાર હા જાંગીર ચાંપા જિલ્લા કે પામગઢ લાહોદ માર્ગ કે ડોંગા કોહરોદ બસ્તીમાં કરીબન 4 કિલોમીટર સડક બનાય કે કામ બર 6,05,00,000 રૂપિયા મંજૂર કરે હે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ચાલુ ખરીફ બછર બર ફસલ બીમા કરાય કે આખરી તારીખ 31 જુલાઈ તય કરે ગે હે. કિસાન મનહા જન સેવા કેન્દ્ર કે માધ્યમ લે ફસલ બીમા કરા સકત હે. આઉ કોરબા વન મંડલ કે કરતલા રેન્જ કે ચોરભટ્ટી જંગલમાં 9 હાથી કે દલ ઘુમત હે. સૂચના મિલેમાં વન વિભાગ કે ટીમ હા મોકામાં પહોંચ કે સરલગ નિગરાની કરત હે. ઉહે તીર તખાર કે ક્ષેત્રમાં મુનાદી કરા કે લોગનલા સતર્ક કરે જાવત હે. આખિરમાં પ્રમુખ સમાચાર એક ઘાઉં ફેર. રાજ્ય વિધાનસભા કે માનસૂન સત્ર શરૂ. સદનમાં પ્રખ્યાત પંડવાની ગાયિકા સ્વર્ગીય તીજનબાઈલા દેગી શ્રદ્ધાંજલિ. વિપક્ષ હા ઉઠાઈશ રામ મંદિર દાન ચોરી કે મામલા. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ